0: 20th October at Ulinzi Sports Complex, powered by Stanbic Bank.
1: The spicy spot on the Kenyan Premier Asian Mix.
2: Jai Mataji, Sri Ram Mandir, Nairobi Khate, 11mi thi 19mi October 2026 sudhi Navratri Mohotsav nu ayojan karvama aavyu che. Daroj bapore 2 thi 4 vagya sudhi Navratri satsang ane ratre 8 vagya thi garba ne dandiya. Apna local band RK band na sangeet sathe garba no anand maano. Aarti ratre 9:30 vagye thashe, tyar baad alpahar ni vyavastha che. Aavo parivar ane mit સાથે માતાજીના આશીર્વાદ લઈ નવરાત્રીના રંગમાં રંગાઈએ. વધુ માહિતી માટે સંપર્ક કરો 0796206292. Jai Mataji.
0: The sale at Nairobi Sports House is now on. Thousands of items, including sports equipment and clothing, from brands like Adidas, Reebok, Puma, Speedo, and Stiga. Hurry to the sale at Nairobi Sports House while stocks last. Branches in Nairobi, Mombasa, and Nyali. Purchase online for countrywide delivery from NairobiSportsHouse.com. Something for everyone in the sale at Nairobi Sports House.
2: Hello Nairobi, તૈયાર છો ગરબે ઘૂમવા? શક્તિ ભક્તિ ગરબા અને રંગોની નવરાત્રી કેન્યા ભ્રમસભા લઈને આવી છે. નવરાત્રી 2026 11 થી 19 ઓક્ટોબર દરરોજ કેન્યા ભ્રમસભા હોલ થર્ડ પાર્કલેન્ડ ખાતે. આરતી રાત્રે 8 વાગે અને ગરબાની રમઝટ 8:30 થી. શૈલેશ જાની અને શૈલેશ ખેતિયા સાથે માણો ભક્તિ ભર્યા પરંપરાગત ગરબા, જ્યાં નાના મોટા યુવાનો અને વડીલો બધાને મજા આવે, સાથે રિફ્રેશમેન્ટ અને રોજના ઇનામો. તો પરિવાર અને મિત્રો સાથે જરૂર આવજો. સૌનું હાર્દિક સ્વાગત છે. દાન આવકાર્ય છે. જય માતાજી.
0: Back to Kenya's premier Asian mix, East FM. This is East FM, Kenya's premier Asian mix.